0: આમચો ગોટો કલાકાર ભાઈયાત સુપ્રસિદ્ધ લોક ગાયક આમચો બસ્તર અંચલ ચો દર્શનમ મોગોલિયા. આમચો બસ્તર ચો આદિવાસી લોક સંસ્કૃતિ ચો સમર્પિત કલાકાર ભાઈયાત એ ખૂબ આગેલે લોકગીત લોક નૃત્ય ઓ સાંસ્કૃત પરંપરા મન કે બચાતો કાજે એ ખૂબ પ્રયાસ કરશો તે મન ઓર એમન બસ્તર ચો જોન પારંપરિક ગીત મન ઓ રીતિ રિવાજ મન લોક પરંપરા મન હોય છે આપણું કલા ચો માધ્યમ ને મન એ સપાય લોક મન કે અમરાયસોત ઓર ગોટો અચ્છા ગોટો કામ બલ કરશો તે મન
1: સત્ય બલ્લા શાસન બલ્લો ને આમચો જોન રીતિ નીતિ પરંપરા આસે હું કે આમી પીઢી દર પીઢી કસા નમ રખ સકું દે બલ્લો ને ગીત ગોવિંદ સુનાઉન કહની કે સુનાઉન ને તો બલ્લો ને આમચો જોને કલાકાર ભૈયા તે આમચો સંસ્કૃતિ કે આમચો લોક ગીત કે લોક વાત કે બચાચે જાસે
0: હા અરે મન દર્શન મંગોલિયા કયેક ઠાન સાંસ્કૃતિક કાર્યક્રમ મન ને નાલે મંડી મેલા મન ને ઓર આકાશવાણી જગદલપુર ને બોલે કે કયેક ઠાન એમન આપ લોક કલાક બલ દખાલા
1: અર
0: કયેક ઠાન એમન એમન ચો અચ્છા વ્યવહાર ઓર અચ્છા ગાયકી આવરૂ અચ્છા લોક સંસ્કૃતિ ઉપરે એમન ચો સમર્પણ કે દખુન ભાતી એમન ચો ગોટોક આપ લોક ગોટોક ક્ષેત્ર રૂવાય ને હું તો આપણે એમન ગોટોક ઠાન બલ દિલા અરે મન કે ગોટોક સમ્માન બલ
1: કરા
0: હો એમન બોલવાત કી લોક કલા આમચો સાંસ્કૃતિક પહેચાન આય આરુ એકે પીઢી દર પીઢી આમ કે સપાય કે અમરાતો રાય ઓર આમી સપાય કે પૂરે આંતો રાય કસન બલે સંયુક્ત બોલત ને જસું કી ગોટોક પીઢી સરુન ગેલી બોલે અગલા પીઢી કસન જાન
1: હો
0: એમન ચો ગોટોક ઉદ્દેશ રહે કે લોક ગીત મન કે જન જન તક અમરાતો કાજે જસન કી જુવાન લેખા લેખી મન ને અસન મન કે સાંગતો સમજાતો અને મન કે સાંગતો કે પૂરી આંતો કાજે મન કે પીઢી દર પીઢી એમ ચલાતો કાજે કસન એમન કે વાટ ભનાતો એમન ચો ગોટોક પ્રયાસ કરો તે મન
1: તો એ તો હોલી આમચો દર્શન મંગોલિયા ભાઈ છો ગોઠ ને
0: ગોઠ હોલી હો
1: ઓર અસને મેં બોલતે રહે દસું ભાઈ
0: ધ્યાન ધ્યાન ગોઠ મન તો હોલી ને
1: હા હા
0: હો આર તો મોટરીન પે રામ ગોઠ ગીત બોલાસે ને
1: હા હા
0: તો વાલ ધ્યાન ધ્યાન ગોઠ સંગાલે ગીત કે આગે સુનો ગીત કુરિયા ભાઈ મન પાછા મે ચિતાવા
1: આરે તેવે સુનો